પણ એ વાત ધ્યાન રાખનારી છે કે અજવાઈનજી છે બહુ સારા લોગ નખ સીનામાં જલન કર દે છે, પેટમાં કારણ કભી કભી એસિડિટી હોઈ જાય છે, તો અજવાઈન કો સેવન જી છે વો બહુ અધિક માત્રામાં નહીં હોણું ચાહીજે ના. એ બી ધ્યાન રાખા કે ગર્ભાવસ્થા કા સમય યા પેટમાં યદી કોઈ અલ્સર કે સંબંધિત સમસ્યા હોય ન ઓકી યદી દવા ન ચલી રહી હોય તો અસી સ્થિતિમાં હમખ અજવાઈન કો સેવન નહીં કરવું ચાહીજે. તો અજવાઈન જી છે આપણા ઘરેલું મસાલા કા સાથ સાથ હમારા સ્વાસ્થ્ય કા લેણા ભી ઉપયોગી છે. આમાં આપણ કાર્યક્રમમાં આગળ ભણાગા એક લોકગીત અરુ સુણી લેવા જ મમતા શર્મા કો ગાયેલ.